રહેશે માછી. હાય માછી માછી ઢેર ખુશ પ્રોગ્રામ કે રામદાય ઉસી આબુદ ઉસી વઈ દે તો સી ટુલુ સારા માછી યુ જહાન માનના આયા મેસેજ મે બહાશા મિલાવા લશ કે વેટ પરો તક આવાય આ મેસેજ બશા મિલાવા 8583 માને 8583 માને وہ بھی لکھے آ رہے کہ اگر نہ بس پویر گئی اس پہ اگر نہ بس تو سی نو ملا کے نو شیر ٹپاس اندر آئے بلکہ صرف ٹپا سائی دا او کے ٹپے پروگرام دا صرف ٹپا وہ تو بے سینڈ کا ہے 85-83 منے بھائی چخپل وطن دراسا اے پردی وطن کے میں ہان دمون خاور سینا تتے چھ ماٹھے ماٹھے بھی آئے ઢેર બઝર ગઈ રક્ત અમલ કકડે ના

0: વેલે વેલે કેસ
1: સહી બિલકુલ હસે
0: સહી
1: નો દાગોરા દે મીના દો મતલબ છે
0: ચકામુજ દલતરવાલી
1: દલતરવાલી કે મતલબ મિસ્ટરી વી યાદેન લા મતલબ સે ચાર કી બીઝી વી ચાર પ્રેજ દેવી હો મીના વાલો તખા મા હજ ગમ દોનર રસવી જકે જે ગોરા દ સુમરા મીના વાલી આ મીના દા મીના રોવાલી
0: મીના રોવાલી
1: હા
0: દેખે શક નસ્તા
1: બિલકુલ નો માશાલ્લા સુમરા મીના વાલી વકી દેખે શક નસ્તા છે મીના વાલો મીના રોખડી દો
0: શક નસ્તા
1: મીના રોકડી દુ મતલબ આગા મીના જગન મિજરો વાલી દલતા કે
0: ઇસ શક છે દા નાસ્તે દા ઓ જોન છે દે કે ના દાદી મીને બગેર તેરે છે
1: બિલકુલ હા સે
0: યની દા મીને સરે નફરતુ ને ખતમી જી ઓ મોહબ્બત ન રુસી ઓ ચકલે જિંદગી કે મોહબ્બત ન રુસી ઓ વલ મસ કે ખપલે કે બિયા જિંદગી કે અમન રુસી ઓ ચકલે અમન રુસી બે જિંદગી ડેરા પર સકુન તેરે છે
1: બિલકુલ
0: દા સે દા કે મેનેજર સે બા ઓ બિલકુલ મીના વાલ છે દે ઇંતઝાર કે નોરા ગપશે બોલાગી કે ના દા પટાચી તો પુસે છે વગના લશકી લશકી કે ના
1: શા શા શા
0: કોઈ ખોબવે કે ના
1: આ વા વા